ભોગ્યા વિના ભોગ ભોગતા હોય કસમડ પવન ચલાયા વડા હવા જોરદાર ગાળ સુંદર કંઠ ચલાયા કે કરણી વીર સવાચિયા બહે દેખા કર સમજાયા ભાવ ન હોય પૌજી ની હું સિંહ ક્યારું આયા મન જન્મ જવાયા